0: SBS, a world of difference. You're with SBS Gujarati on mobile, online and on radio.
1: આપ છો SBS ગુજરાતી સાથે મોબાઈલ પર, ઓનલાઈન અને રેડિયો પર.
2: કેમ છો ગુજરાતીઓ, સ્વાગત છે આપનું આજના ગુજરાતી કાર્યક્રમમાં. મિત્રો, આજે રીતનો રેડિયો કાર્યક્રમ કુલીન રાષ્ટ્રના વોઈવુરુંગ લોકોની સત્તાની ભૂમિ પર આવેલા SBSના સ્ટુડિયોમાંથી રજૂ થઈ રહ્યો છે. આજનો કાર્યક્રમ શરૂ કરતા અગાઉ અમે આ ભૂમિના પરંપરાગત માલિક અને રખેવાળોનો સ્વીકાર કરીએ છીએ અને આપ સૌ ઓસ્ટ્રેલિયાના જે પ્રદેશમાંથી આ કાર્યક્રમ માણી રહ્યા છો તેવા ધરતીના માલિક એવા એબોરિજિનલ અને ટોરેસ્ટેટ આઇલેન્ડના ગત, હયાત અને આવનારા વડીલોને પણ SBS ગુજરાતી સ્વીકારે અને સન્માને છે. આજે એટલે કે 12 જૂન અને શુક્રવારના કાર્યક્રમમાં હું સુષેણ દેસાઈ
3: અને હું વત્સલ પટેલ આપનો સ્વાગત કરીએ છીએ. મિત્રો, 12 જૂન એટલે કે સમયનું વહેણ. આજે 1 વર્ષ બાદ એવા સમય આવ્યું છે કે જેને જગત આખામાં સોંપો પાડી દીધો હતો. ગણતરીની સેકન્ડોમાં 250થી વધુ લોકોના અકાળ મૃત્યુ, હા આ વાત છે અમદાવાદ ખાતે થયેલા હતભાગી વિમાન દુર્ઘટનાની. આજે એ દુર્ઘટનાને 1 વર્ષ પૂરું થયું છે, તો એ ઘટના જ્યારે યાદ કરીએ ત્યારે આપણને બધાને હચમચાવી જાય છે.
2: વત્સલભાઈ, લંડન ખાતે સંબંધીઓની રાહ જોતા લોકોની મનસ્થિતિ પણ હૃદય વિદારક રહી હશે. વિમાન આખી 1 મિનિટ પણ ન ઉડ્યું અને બપોરે હોસ્ટેલમાં જમવા પાછા ફરેલા વિદ્યાર્થીઓ પર ખાબક્યું. વિમાનમાં એક છોડીને તમામ મુસાફરો અને ક્રૂ ઉપરાંત 19 લોકો હોસ્ટેલ બિલ્ડિંગમાં પણ મૃત્યુ પામ્યા. લગભગ 60 કે તેથી વધુ ઘાયલ થયા. હોસ્ટેલના બિલ્ડિંગ પર ફસાયેલી વિમાનની પૂંછડી દરેકના મનમાં હંમેશ માટે છપાયેલા દ્રશ્યોમાંની એક બની ગઈ છે. આજના કાર્યક્રમમાં મિત્રો આ અંગે વધુ વાત કરીશું. તમારે આ અંગે તમારી સંવેદના વ્યક્ત કરવી હોય તો તમે અમને મેસેજ મોકલી શકો છો. અમારો નંબર છે 0439799767. તમે અમને સિડની સમય બપોરે 2 થી 3 દરમિયાન મેસેજ કરી શકો છો. તો કાર્યક્રમની શરૂઆત કરીએ ઓસ્ટ્રેલિયાના સમાચારથી.

0: નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો તારીખ 12મી જૂન અને શુક્રવારના સમાચાર SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી. આજના મુખ્ય સમાચાર. અમેરિકા અને ઈરાન વચ્ચેની એક મહત્વપૂર્ણ સમજૂતી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે ઈરાન સાથે એક મોટી સમજૂતી કરી લીધી છે. આ શનિવાર અને રવિવાર સુધીમાં આ કરાર પર સહી થઈ જાય તેવી શક્યતા છે. ટ્રમ્પે એમ પણ ઉમેર્યું કે આ કરાર પર સહી થતાં જ હોર્મુઝની સામુદ્રધુની પરથી અમેરિકન નૌકાદળની નાકાબંધી તરત જ હટાવી લેવામાં આવશે. ટ્રમ્પના જણાવ્યા મુજબ ઈરાનના સુપ્રીમ લીડર આ કરાર માટે માની ગયા છે. ઉલ્લેખનીય છે કે આયાતુલ્લા મોજ્તબા ખમેની યુદ્ધના શરૂઆતના દિવસોમાં જ ઘાયલ થયા હતા અને ત્યારથી છુપાયેલા છે. બીજી તરફ ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ આ ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યો છે અને આજે સવારે ટ્રમ્પે કરેલા દાવાથી વિપરીત નિવેદન આપ્યું છે. બઘાઈએ ઈરાનની મીડિયાને જણાવ્યું છે કે અમેરિકા સાથે હજુ કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. તેમણે કહ્યું કે વાટાઘાટોના લખાણનો મોટો ભાગ તો નક્કી થઈ ગયો છે, પરંતુ વાતચીત દરમિયાન અમેરિકાએ વારંવાર પોતાનું વલણ બદલ્યું છે. આ કરારની ચર્ચાઓ અને ઈરાન પરના નવા હુમલાઓ રદ થવાને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં થોડી રાહત જોવા મળી છે. બ્રેન્ડ ક્રૂડનો ભાવ $90 પ્રતિ બેરલથી ઉપર જતો રહ્યો હતો, જો કે હવે તે રિકવર થઈને ફરી $90 આસપાસ સ્થિર થયો છે. આમ છતાં આ ભાવ હજુ પણ યુદ્ધ શરૂ થતાં પહેલાંના એટલે કે $70 પ્રતિ બેરલના ભાવ કરતાં ખાસ્સો વધારે છે. હવે વાત કરીએ સંગીત જગતની. ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત ઇન્ડિજિનસ સંગીતકાર ગુરુમુલને સોલો આર્ટિસ્ટ તરીકે ઓસ્ટ્રેલિયન રેકોર્ડિંગ ઇન્ડસ્ટ્રી એસોસિએશન હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. આર્નેમ લેન્ડના એલ્કો આઇલેન્ડના ગુમાચ કબીલાના આ મહાન કલાકારને અગાઉ યોથી યિંદી બેન્ડના સભ્ય તરીકે પણ આ સન્માન મળ્યું છે, જેથી તેઓ બે વાર હોલ ઓફ ફેમમાં સ્થાન પામનાર ગણાગાંઠા કલાકારમાંના એક બન્યા છે. બીજી તરફ ન્યૂ સાઉથ વેલ્સ પોલીસને 10 વર્ષ જૂના એક કેસમાં મોટી સફળતા મળી છે. પોલીસનું માનવું છે કે 71 વર્ષીય નાદિરે સેનસોયના અવશેષ તેમને મળ્યા છે. તેઓ લગભગ એક દાયકા પહેલાં પશ્ચિમ સિડનીના પોતાના ઘરેથી ગુમ થયા હતા. સેવન હિલ્સના પાવર્સ રોડ પર આવેલી એક પ્રોપર્ટીમાં તપાસ દરમિયાન આ અવશેષો મળી આવ્યા છે. નોંધનીય છે કે ડિટેક્ટિવે આ કેસ ઉકલવામાં મદદરૂપ માહિતી આપનારને $3.5 લાખ ઇનામની જાહેરાત કરી હતી. તેમના પુત્ર સેલિમ સેનસોય પર 3 વર્ષ પહેલાં ઘરેલું હિંસા અને હત્યાનો આરોપ લાગ્યો અને આ કેસ હજુ પણ કોર્ટમાં ચાલી રહ્યો છે. અંતમાં ઓસ્ટ્રેલિયાના રાજકીય સમાચારો પર નજર કરીએ. ડેપ્યુટી લિબરલ નેતા જેન હ્યુમે કહ્યું છે કે વન નેશન પાર્ટી સાથે પ્રેફરન્સ ડીલ અંગે વિચાર કરવો હાલ બહુ જ વહેલું છે, કારણ કે ચૂંટણીને હજુ 2 વર્ષ જેટલો સમય બાકી છે. તાજેતરના પોલિંગમાં વન નેશનના સમર્થનમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે, જેનાથી આવી ચર્ચા શરૂ થઈ હતી. ચર્ચામાં મુખ્ય હતું કે ગઠબંધને લેબર પાર્ટી પાસેથી બેઠક જીતવા માટે વન નેશન સાથે બેઠકની વહેંચણી કરવી જોઈએ. આના કારણે પ્રેફરન્સ ડીલ અંગે પણ સવાલો ઊભા થયા છે. બીજી તરફ લેબર પાર્ટીના ફેડરલ પ્રેસિડેન્ટ અને પૂર્વ ટ્રેઝરર વેઇન સ્વાનનું કહેવું છે કે વન નેશનને મળેલા $2 મિલિયનથી વધુના દાન અંગેનું ઓડિટ લોકોની શંકા દૂર કરવામાં નિષ્ફળ રહ્યું છે. જો કે વન નેશન પાર્ટીનું કહેવું છે કે તેમનું એન્ટી લેબર ફંડરેઇઝિંગ કાયદેસર છે, અને ખાસ કરીને ત્યારે જ્યારે ખુદ વડાપ્રધાન એન્થની અલ્બનીઝી આ દાન પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ હતા તારીખ 12મી જૂનના સમાચાર. આપે સાંભળ્યા SBS ગુજરાતી પર. મિત્રો, હવે મેળવી લઈએ અમદાવાદ વિમાન અકસ્માતની ઘટના અને વિતેલા 1 વર્ષના તે અંગેના ઘટનાક્રમ ઉપરનો ભવેનભાઈ કચ્છીનો આ એક વિશેષ અહેવાલ.
1: મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, ગયા વર્ષે 12 જૂને બનેલી ગમખ્વાર વિમાન દુર્ઘટનાને ભારે પીડા અને આઘાતની લાગણી સાથે યાદ કરીએ. ફ્લેશબેકમાં જઈએ તો એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 વિમાને અમદાવાદના એરપોર્ટથી યુનાઇટેડ કિંગડમના લંડન ગેટવિક એરપોર્ટ તરફ પ્રયાણ કરવા ભારતીય સમય મુજબ બપોરે 1:39 ઉડ્ડયન માટે ટેક ઓફ કર્યું હતું. આ બોઈંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન ટેકઓફની 30 સેકન્ડ પછી એરપોર્ટ નજીક આવેલ બીજે મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલ સાથે ટકરાઈને ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં ક્રૂના તમામ 12 સભ્યો અને 230માંથી 229 મુસાફરો તેમજ હોસ્ટેલના ભોજનાલયમાં હાજર 19 લોકોના મૃત્યુ થતાં ગુજરાત કે ભારત જ નહીં વિશ્વભરમાં શોક સાથે સોપો પડી ગયો હતો. પ્રારંભિક તપાસમાં એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે ટેક ઓફ થયાની થોડી જ વારમાં બંને એન્જિનના ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ રનમાંથી કટ ઓફ પર આવી ગયા હતા, જેને કારણે બંને એન્જિનમાં બળતરનો પ્રવાહ અટકી ગયો હતો અને પરિણામે થ્રસ્ટ એટલે કે એન્જિનને કોઈ શક્તિ જ નહોતી મળી. ભારતનું એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો વિમાન અકસ્માતના કારણોની હજુ તપાસ કરી રહ્યું છે અને અમેરિકાની ઉડ્ડયન એજન્સી તેમજ બોઈંગ કંપનીની ટેકનિકલ કમિટી સહાયક તરીકે ભૂમિકા ભજવે છે. મૃતકોમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ હતા, જેમના મૃતદેહની ઓળખ DNA પરીક્ષણ દ્વારા કરવામાં આવી હતી. મૂળ ભારતીય પણ બ્રિટનનું નાગરિકત્વ ધરાવતા એક પ્રવાસીનો ચમત્કારિક બચાવ થયો હતો. એર ઇન્ડિયાની માલિક તાતા કંપનીએ મૃતકોના પરિવારને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી અને તે પ્રક્રિયા હજુ જારી છે. આમ છતાં કેટલાક પરિવારજનોએ વિરોધ વ્યક્ત કર્યો છે કે ભવિષ્યમાં ટાટા કંપની સામે કેસ નહીં કરીએ કે વધુ વળતર નહીં માગીએ તેવી શરત લેખિતમાં લેવાય છે તે યોગ્ય નથી. જો કે ટાટા કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ વૈશ્વિક માપદંડ છે અને અમે અમારી જવાબદારી પ્રત્યે ભવિષ્યમાં પણ કટિબદ્ધ રહીશું. મૃતકોના પરિવારને 1 વર્ષ થયું તો પણ રિપોર્ટ તૈયાર નહીં થયો હોય કમિટી પ્રત્યેની શ્રદ્ધા ડગમગતી જાય છે. તેઓ કહે છે કે અમેરિકાની બોઈંગ કંપની કે જેનું વિમાન ક્રેશ થયું છે તે વૈશ્વિક રીતે બદનામ ન થાય તેથી તપાસમાં પ્રભાવ પાડે નહીં તે જોવાની જવાબદારી સરકારે નિભાવવી પડશે. આજે અમદાવાદ એરપોર્ટ નજીક મૃતકોના પરિવાર પ્રથમ વર્ષ નિમિત્તે અંજલિ આપવા આવશે. તેઓ તેમની રીતે પણ ભજન પ્રાર્થના સભા યોજશે તેવું જાણવા મળ્યું છે. બ્રિટનમાં રહેતા ગુજરાતી પરિવારો પણ મૃતક સ્વજનોને યાદ કરતા સભા યોજશે.
1: ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર વધુ માહિતી મેળવવા sbs.com.au/ગુજરાતી ની મુલાકાત લો અથવા SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.
3: Want to enjoy the sights of South Asia whilst you listen to the sounds of SBS South Asian? We've got you. Watch SBS South Asian on SBS On Demand. It's your favorite radio channel in your language with great music from all over South Asia. But now, it's accompanied by stunning drone shots. Think mountain peaks, city streets, beaches and bazaars. It's radio with a view. SBS South Asian, stream it on SBS On Demand.
1: ઇનસાઇટ વર્તમાન મુદ્દાઓથી માહિતગાર કરતો SBSનો એવોર્ડ વિજેતા શો જુઓ ઇનસાઇટ મંગળવારે રાત્રે 8:30 વાગે SBS અને SBS ઓન ડિમાન્ડ પર. એવોર્ડ વિજેતા નાટકો, આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ અને ડોક્યુમેન્ટરીની મજા માણો SBSની અવનવી દુનિયા. ચેનલ 30 પર SBS તથા ચેનલ 31 પર SBS વાઇસલેન્ડ ઉપલબ્ધ છે.
4: SBS Audio.
1: તમારા રસના વિષયો સાથે મેળ ખાતો પ્રોગ્રામ સાંભળવા.
5: SBS Chill. SBS Pop Asia.
6: Non-stop Asian Pop.
7: Can you describe that feeling for people who haven't experienced it?
8: SBS Hindi ઉપલબ્ધ કરવાતા હે.
9: Far from the partisan politics.
1: સાહિત્ય વધુ ભાષાઓમાં સમાચાર, તમારા મૂડ સાથે મેળ ખાતું સંગીત, મનમોહક અને રોચક પોડકાસ્ટ તમારી રાહ જોઈ રહ્યા છે. ડાઉનલોડ કરો SBS ઓડિયો એપ અથવા મુલાકાત લો
10: sbs.com.au/audio.
11: મિત્રો, વિરામ પછી SBS ગુજરાતીના કાર્યક્રમમાં આપ સૌનું હું વત્સલ પટેલ સ્વાગત કરું છું. ગયા બુધવારના કાર્યક્રમમાં અમારા નિયમિત શ્રોતા હેમલતાબેન પુરોહિતે અમને જણાવ્યું હતું કે તેમને બુધવારનો કાર્યક્રમ ખૂબ જ ગમ્યો અને તેમણે નૌશીરભાઈ ઈરાનીને તેમની સેવા બદલ અને જે એમને જે મેડલ મળ્યો છે એના બદલ તેમણે અભિનંદન પાઠવ્યા હતા. હેમલતાબેન, આપના મેસેજ માટે ખૂબ ખૂબ આભાર. મિત્રો, કાર્યક્રમના પહેલા ભાગમાં આપણે ઓસ્ટ્રેલિયાના સમાચાર મેળવ્યા અને ત્યારબાદ મેળવ્યો અમદાવાદ એર ક્રેશ અંગેનો ભવિનભાઈનો વિશેષ અહેવાલ. મિત્રો, હાલમાં અમદાવાદ પ્લેન ક્રેશ અંગેના અકસ્માત અંગેની તપાસ હજુએ ચાલુ છે અને ફાઇનલ રિપોર્ટ આવે તથા આ ઘટના કેમ બની તેના કારણો સામે આવે એવું કદાચ બધા જ મૃત્યુ પામેલા મુસાફરોના પરિવારજનો તથા ક્રુ મેમ્બરના પરિવારજનો તેવી ઈચ્છા રાખી રહ્યા હશે.
0: વત્સલભાઈ, એ આ ઘટના આપણી બધાની આંખ ઉગાડી ગઈ. જીવનની ક્ષણભંગુરતા માણસ ક્યારેય સ્વીકારતો નથી, પણ આવી હૃદયદ્રાવક અને ક્યારેય ન બને એવું આપણે ઈચ્છે તેવી ઘટનાઓ, એ વાત આપણને હંમેશા યાદ અપાવતી હોય છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ એ જ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા. આપને યાદ હોય તો આપણે બે એક દિવસ પહેલાં તેમના અંગેના એક સમાચાર અંગે વાત કરતા હતા.
11: સાચી વાત છે સુશેનભાઈ,
0: કદાચ સ્વપ્ને વિચાર નહોતો કે બે દિવસ પછી આવા સમાચાર વાંચીશું અને આવી જ વાત લગભગ દરેક મુસાફર સાથે જોડાયેલી હશે. અને આમ આપણે ક્રૂ મેમ્બર અને હોસ્ટેલના હદભાગીઓને પણ આ વાતમાં ભૂલી ન શકીએ.
11: સાચી વાત છે સુશેનભાઈ, હું અમદાવાદ ગયા વર્ષે જ્યારે ગયો ત્યારે ઘટના સ્થળની મેં મુલાકાત લીધી હતી અને એ દ્રશ્યો જ્યારે આ ઘટનાની વાત નીકળે ત્યારે જ મારી આંખોની સામે તરી આવે છે. ખૂબ જ ભયાનક દ્રશ્યો હતા એ.
0: મિત્રો, તો આ સાથે કાર્યક્રમમાં આગળ વધીએ, મેળવી લઈએ ભારતના સમાચાર ભવનભાઈ કચ્છી પાસેથી.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, 11 જૂન ગુરુવારની રાત્રિ સુધીના ભારતના અન્ય સમાચાર જોઈએ. ગલ્ફ વિસ્તારના સમુદ્રમાં અશાંતિનું વાતાવરણ યથાવત છે. ઓમાનના કિનારે અગાઉ બનેલી ઘટના પછી ત્યાં જ ગઈકાલે શિનસ બંદર નજીક MT જલવીર નામના જહાજ પર હુમલો થયો છે. ભારતીય દરિયાઈ સેનાને મળેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હુમલા બાદ જહાજમાં આગ લાગી હતી અને ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ફેલાયા હતા. 20 જેટલા ભારતીય ખલાસીઓને બચાવી લેવાયા છે. છેલ્લા 3 દિવસમાં ઓમાનના દરિયા કિનારે જહાજો પર થયેલી આ ત્રીજી મોટી ઘટના છે. સ્થિતિની ગંભીરતાને જોતા ભારતીય દૂતાવાસ સંપૂર્ણ સતર્ક છે અને સ્થાનિક અધિકારીઓ જોડે સંપર્કમાં છે. બુધવારે જ ઓમાનના દરિયા કિનારે અમેરિકાની સેના દ્વારા સેટેબેલો નામના ટેન્કર પર કરવામાં આવેલા હુમલામાં 3 ભારતીય ખલાસીઓના મૃત્યુ થયા હતા. પાલાઉ દેશનો ધ્વજ ધરાવતું ઓઇલ ટેન્કર સેટેબેલો ગલ્ફ ઓફ ઓમાનમાંથી પસાર થઈ રહ્યું હતું તે સમયે અમેરિકાની સેનાએ તેના પર હુમલો કર્યો હતો, જે બાદ 21 ભારતીયોને બચાવી લેવામાં આવ્યા હતા. જોકે 3 ક્રૂ મેમ્બર્સ ગુમ થયા હતા, જેમના મૃતદેહ પછીથી મળી આવ્યા છે. આ ઘટના પછી ફરી વધુ એક ઘટના ગઈકાલે બનતા ભારતે નવી દિલ્હીમાં અમેરિકાના ચાર્જ ડી અફેર્સ જેસન મિક્સને બોલાવીને સખત વિરોધ નોંધાવ્યો હતો. અમેરિકન સૈન્યની સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર આ હુમલા ઈરાન સામે 13 એપ્રિલથી લાગુ કરાયેલી નૌકાદળ નાકાબંધીના ઉલ્લંઘનને કારણે કરવામાં આવ્યા હતા. અમેરિકી સમુદ્ર સેનાએ કહ્યું હતું કે ગઈકાલે ગુરુવારે ગિની બિસાઉ નામના દેશનો ધ્વજ ધરાવતા જહાજ MT જલવીર પર હુમલો કરવામાં આવ્યો હતો. જહાજ પર ભારતીય ક્રૂ મેમ્બર સવાર હતા. અમેરિકાનો આરોપ છે કે આ જહાજ ઓમાનના અખાતમાંથી ઈરાની તેલ વહન કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, જ્યારે જહાજના ક્રૂ મેમ્બર્સે અમેરિકન સેનાની સૂચનાઓનું વારંવાર ઉલ્લંઘન કર્યું ત્યારે અમેરિકન ફાઇટર એરક્રાફ્ટે જહાજના એન્જિન પર 2 શક્તિશાળી મિસાઇલોથી હુમલો કર્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે જે 3 જહાજો પર અમેરિકાએ હુમલા કર્યા છે તેમાંથી કોઈ પણ ભારતની માલિકીનું નથી. તે તમામ વિદેશી ધ્વજ ધરાવતા જહાજો હતા, પરંતુ તેમાં કામ કરતા ક્રુ સ્ટાફ ભારતીય હતા. ચીન સરકારે જૂન જુલાઈમાં ભારતીય નાગરિકોને કૈલાસ માનસરોવર યાત્રાની પરમિટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચીન પ્રશાસનની આવી હરકતને લીધે શ્રદ્ધાળુઓ તિબેટ ચાઇના બોર્ડર પર અટવાયા છે. હવે માત્ર બિનનિવાસી ભારતીયને જ કૈલાસ માનસરોવરની યાત્રા માટે મંજૂરી આપવાનું ચીને નક્કી કર્યું છે. થોડાક દિવસો અગાઉ જ ચીન સરકારે ભારતના તમામ યાત્રાળુઓ માટે એક જ રસોડાનો નિયમ લાગુ કર્યો હતો. આ કારણે ધાર્મિક માન્યતા સાથે પ્રાદેશિક સ્વાદ જાળવવો મુશ્કેલ બન્યો હતો. તેમ છતાં યાત્રાળુઓએ ચીન સરકારની મનમાની ચલાવી લીધી હતી. આ ઉપરાંત ચાઇના પ્રશાસન દ્વારા વિઝા આપવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે હાલમાં 3000થી વધુ ભારતીયોની પરમિટમાં ફાઇલમાં બંધ કરી દેવામાં આવી છે. તિબેટ બોર્ડર પર શ્રદ્ધાળુઓનો વિઝાના ઇંતજારમાં જમાવડો જોઈ શકાય છે. 1000 કિલોમીટર દૂરથી આવેલા ઘણા યાત્રાળુઓને પવિત્ર યાત્રા કર્યા વિના જ ભારે હૈયે પરત થવું પડ્યું છે. ભારતના સામાન્ય નાગરિકો માટે યાત્રાના દરવાજા હાલ પૂરતા બંધ કરી દેવાયા છે તેમ કહી શકાય. ભારતીય વિદેશ મંત્રાલયે હાલ આ મુદ્દે કોઈ નિવેદન નથી કર્યું. ગુજરાતના પ્રવાસ સંચાલકોએ આ મામલે કેન્દ્ર સરકારને લેખિત રજૂઆત પણ કરી છે. કેન્દ્ર સરકારે નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇસિંગ ઓથોરિટીને કેન્સરની દવાઓ સિસ્પ્લેટિન અને કાર્બોપ્લેટિનના ભાવ વધારવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. બીજી તરફ આ દવાની અછતને કારણે સમગ્ર દેશની હોસ્પિટલોમાં પુરવઠામાં અવરોધ ઊભો થયો છે. આ ભાવ વધારાની માગણી દવા ઉદ્યોગોએ એટલે કરી હતી કે કેન્સરની આ બે દવાઓનું ઉત્પાદન આર્થિક રીતે લાભપ્રદ રહ્યું નથી. કેન્દ્ર સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સરકાર જરૂરી દવાઓની કિંમતમાં એકસાથે વૃદ્ધિ કરવા પર વિચાર કરી રહી નથી, પરંતુ તે કેટલાક એવા કેસોની તપાસ કરી રહી છે જેમાં ઉત્પાદન ખર્ચમાં ખૂબ મોટો વધારો થયો છે. કેન્સરની દવાઓમાં ઉપયોગમાં લેવાતા પ્લેટિનિયમની કિંમતમાં લગભગ 250% વધારો થયો છે. જે દવાના ઉત્પાદનમાં પ્લેટિનિયમનો ઉપયોગ થતો હોય છે તેવી દવાના ભાવ વધારવા માટે મંજૂરી અપાઈ છે. દર્દીઓએ નફાખોરીના આશયથી લેવાયેલ નિર્ણય તરીકે આ ભાવ વધારાને ન જોવો તેવી અપીલ પણ કરવામાં આવી છે. સિસ્પ્લેટિન અને કાર્બોપ્લેટિન દવાનો ઉપયોગ ગર્ભાશય, સ્તન, ફેફસા, મો, ગરદન, આંતરડા અને સર્વાઇકલ જેવા કેન્સરની સારવારમાં મોટે પાયે ફર્સ્ટ લાઇન કેમોથેરેપી દવાઓ તરીકે કરવામાં આવે છે. ભલે બહુ ભાવ વધારાનું કારણ અનિવાર્ય હોય, છતાં દર્દી અને તેના પરિવારજનો પર નોંધપાત્ર આર્થિક બોજ પડી શકે તેમ હોય તેઓમાં હતાશા જોઈ શકાય છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસમાં સર્જાયેલી ભારે ઉથલપાથલ વચ્ચે એક રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. એવી વાત વહેતી થઈ છે કે મમતા બેનર્જી પોતાની જૂની પાર્ટી કોંગ્રેસમાં વાપસી કરી શકે છે અથવા તૃણમૂળ કોંગ્રેસનું કોંગ્રેસમાં વિલન કરી શકે છે. આ ચર્ચાઓ વચ્ચે પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ શુભ શંકર સરકારે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જે પણ વ્યક્તિ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને દેશના વડાપ્રધાન બનતા જોવા માગે છે તેમના માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે. છેલ્લા બે દિવસમાં મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ઘણી મહત્વપૂર્ણ બેઠકો કરી છે. ત્યારબાદથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે મમતા બેનર્જી પોતાની મૂળ પાર્ટીમાં પુનરાગમન કરી શકે છે. રાજકારણમાં રસ લેનારા જાણે છે કે મમતા બેનર્જીની વર્ષ 1998માં કોંગ્રેસમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. તે પછી તેમણે તૃણમૂળ કોંગ્રેસની સ્થાપના કરી હતી. વર્ષ 2011માં ડાબેરી મોરચાના 34 વર્ષ જૂના શાસનને ઉખેડી ફેંક્યા બાદ મમતા બેનર્જી સત્તા પર આવ્યા હતા અને 2026 સુધી એટલે કે 15 વર્ષ સુધી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શાસન કર્યું. 2021 પહેલાં તૃણમૂળ પાર્ટીએ કોંગ્રેસની કેટલીય નગરપાલિકાઓ પર કબજો કર્યો હતો અને કોંગ્રેસના ઘણા ધારાસભ્યોને પોતાની તરફ ખેંચ્યા હતા. આ જ જૂના ઇતિહાસને જોતા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોનો એક વર્ગ મમતા બેનર્જી કોંગ્રેસમાં પ્રવેશે તેનો વિરોધ પણ કરી રહ્યો છે. બીજી તરફ તૃણમૂળના 80માંથી મોટાભાગના ધારાસભ્યો અને મોટાભાગના સાંસદો એવો દાવો કરે છે કે અમે મમતા બેનર્જીથી છેડો ફાડવા માગીએ છીએ અને તૃણમૂળ પક્ષ અમારો રહેશે. ત્યારે મમતા બેનર્જી ક્યાં તૃણમૂળ પક્ષને કોંગ્રેસમાં સામેલ કરશે? અમે તો કોંગ્રેસમાં વિલીન થવા તૈયાર નથી. આમ મમતા બેનર્જી હવે એકલા પડતા જાય છે ત્યારે તેઓ પોતે અંગત રીતે જૂજ સમર્થકો સાથે તૃણમૂળ કોંગ્રેસના બેનર વગર કોંગ્રેસ સાથે જઈ શકે તેવા સંજોગો તેમના માટે નિર્માણ પામ્યા છે. કોંગ્રેસ પક્ષનો હાઈકમાન્ડ પણ મમતાની સામેલગીરી અંગે સ્પષ્ટ નથી. હવામાન વિભાગ દ્વારા ઉત્તર પશ્ચિમ ભારત સહિત ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન બદલાવાની ચેતવણી આપવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં આગામી 15 થી 20 જૂન સુધીમાં વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. દેશના અન્ય વિસ્તાર માટેની આગાહી જોઈએ તો મધ્ય એશિયામાંથી સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર પશ્ચિમ ભારતમાં 13 જૂન સુધી સતત વરસાદ અને વાવાઝોડાનો દોર ચાલશે. ખાસ કરીને આવતીકાલે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી NCR, રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે ભારે વરસાદ અને કરા પડવાની આશંકા છે. આ પ્રતિકૂળ હવામાનને પગલે દિલ્હી, જયપુર અને લખનૌ જેવા મોટા શહેરોમાં તાપમાન ઘટશે, પરંતુ ભેજનું પ્રમાણ વધશે. ભારે પવનને લીધે વાહન વ્યવહાર પ્રભાવિત થઈ શકે છે. કરા પડવાના કારણે પાક અને બગીચાઓને નુકસાન થવાની ભીતિ હોવાથી ખેડૂતોને સાવચેત રાખવા સૂચના અપાઈ છે. સંભવિત વાવાઝોડું અને તે સાથે વરસાદ પડે તેમ હોય કેન્દ્રીય દળને પણ સાબદું રખાયું છે. અને છેલ્લે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ખાલી પડી રહેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે ગુજરાતની 4 બેઠકો માટે બ્રાહ્મણ સમાજ, કડી કલોલ ભાજપના કાર્યકર અને હાલ સુરેન્દ્રનગર પ્રભારી રાજુભાઈ શુક્લા, આદિવાસી વિસ્તાર છોટાઉદેપુરના નેતા મુકેશભાઈ રાઠવા, રાજપૂત સમાજના નેતા અને ભારતીય જનતા પાર્ટીના બક્ષી પંચ સેલના વડા માનસી પરમાર, દેવભૂમિ દ્વારકાના ભાજપ નેતા જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કણઝારિયા સત્તાવાર રીતે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે, જેથી હવે 18 જૂને યોજાનારી રાજ્યસભા ચૂંટણી ગુજરાતમાં નહીં યોજાય. મહત્વનું છે કે હાલ ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનું સંખ્યાબળ 161 જેટલું છે અને કોંગ્રેસનું 12 તેમજ આમ આદમી પાર્ટીનું 5 જેટલું સંખ્યાબળ હોવાથી એક પણ વિપક્ષી પાર્ટીએ ઉમેદવાર ઉતાર્યો નથી, જેથી ચૂંટણી પંચે ગુજરાતમાં ભાજપના ઉપરોક્ત 4 ઉમેદવારોને બિનહરીફ જાહેર કર્યા છે. તો આ હતા ગુજરાતના કેટલાક મહત્વના સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.

0: SBS ચિલ પર મેળવો વિશ્વભરનું પ્રખ્યાત સંગીત. કામ કરતા અથવા નિરાતે સાંભળો SBS ચિલ SBS ઓડિયો એપ પર. એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડ સમુદાયના પ્રશ્નોને વાચા આપતા સમાચાર અને અન્ય કાર્યક્રમ જુઓ NITV ચેનલ 34 પર તથા SBS ઓન ડિમાન્ડ પર. એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડ સમુદાયના લોકોની સંસ્કૃતિ, રાજકારણ તથા સામાજિક પ્રશ્નોની ચર્ચા અને વિશ્લેષણ કરતો શો એટલે NITV નો કાર્યક્રમ ધ પોઈન્ટ SBS ઓન ડિમાન્ડ પર ઉપલબ્ધ છે. SBS લર્ન પર શિક્ષકો માટે અભ્યાસક્રમને અનુરૂપ ઓનલાઈન સ્ત્રોત ઉપલબ્ધ છે. sbs.com.au/learn ની મુલાકાત લો.
1: sbs.com.au/ગુજરાતી ને તમારું હોમ પેજ બનાવો. તાજા સમાચારો, સાંપ્રત ઘટનાઓ તથા મનોરંજન માટે sbs.com.au/ગુજરાતી ની મુલાકાત લો. શું તમને SBS ગુજરાતી સાંભળવું ગમે છે? આવો આપણા સંવાદને અમારા ફેસબુક પેજના માધ્યમથી આગળ વધારીએ. અમારું પેજ લાઈક કરો અને તમારા વિચારો અમને જણાવો. SBS ગુજરાતી ફેસબુક પર.
2: મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. કાર્યક્રમમાં આગળ વધીએ અને મેળવી લઈએ ભારતના રમત જગતના સમાચાર ભવેનભાઈ કચ્છી પાસેથી.
3: નમસ્તે શ્રોતા મિત્રો, ક્રિકેટ અંગેના સમાચાર પર નજર નાખીએ. ઇંગ્લેન્ડ અને વેલ્સના ઐતિહાસિક મેદાનો ઉપર આજથી મહિલા ક્રિકેટના મહાકુંભ ICC વિમેન્સ T20 વર્લ્ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતીય મહિલા ટીમ આ વખતે એક નવા આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે. તાજેતરમાં વન ડે વર્લ્ડ કપમાં ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ હવે પોતાનું પ્રથમ T20 વર્લ્ડ કપ ટાઇટલ જીતવાના ઈરાદા સાથે ઉતરશે. આ પ્રથમ એવી વિમેન્સ T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટ છે જેમાં 12 ટીમો ભાગ લઈ રહી છે. અગાઉ 10 ટીમો રમતી હતી. 12 ટીમોને 6-6 ટીમના ગ્રુપમાં વહેંચવામાં આવી છે. લીગ સ્ટેજ દરમિયાન દરેક ટીમ પોતાના ગ્રુપની બાકીની 5 ટીમ સામે એક એક મેચ રમશે. બંને ગ્રુપમાંથી ટોચની 2-2 ટીમો સીધા સેમિફાઇનલમાં પ્રવેશ મેળવશે. ટુર્નામેન્ટમાં કુલ 33 રોમાંચક મુકાબલા રમાશે. લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર 5 જુલાઈ 2026 રોજ ફાઇનલ મેચ રમાશે. ભારતના ગ્રુપમાં પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ અને બાંગ્લાદેશ છે. ભારતીય ટીમ માટે આ વર્લ્ડ કપ અત્યંત મહત્ત્વનો છે. વન ડે ફોર્મેટમાં ચેમ્પિયન બન્યા બાદ ટીમનું મનોબળ આસમાને છે. ઓપનર સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, કેપ્ટન હરમનપ્રીત કૌર અને જેમીમા જેવી બેટિંગ લાઇનઅપ કોઈપણ બોલિંગ આક્રમણને જવાબ આપવાની ક્ષમતા ધરાવે છે, જ્યારે દીપ્તિ શર્મા અને શ્રેયંકા પાટીલ જેવી ઓલરાઉન્ડર્સ ટીમમાં શાનદાર સંતુલન લાવે છે. વર્તમાન ફોર્મને જોતાં ભારત સેમિફાઇનલ અને ટાઇટલ માટે પ્રબળ દાવેદાર છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ન્યૂઝીલેન્ડ અને 6 વખતની વિજેતા ઓસ્ટ્રેલિયા સામે ભારતનો અસલી મુકાબલો થશે. ભારત તેની પ્રથમ ગ્રુપ મેચ પાકિસ્તાન સામે 14 જૂન રવિવારે રમશે. તો આ હતા ભારતના ક્રિકેટના સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.

0: મિત્રો, હવે લઈએ મુલાકાત મનનભાઈ શેઠ સાથે. મનનભાઈ મેલબર્નમાં રહે છે અને તેમને તે હતભાગી વિમાન દુર્ઘટનામાં પોતાના પિતા તેમણે ગુમાવ્યા. અને સૌથી મોટી ચોંકાવનારી વાત તો એ છે કે તેઓના પિતા જે તબીબ હતા, તે જે હોસ્ટેલ પર વિમાન દુર્ઘટના વખતે અથડાયું તે જ કોલેજમાં પોતાનો અભ્યાસ ભણીને પૂરો કર્યો હતો. મુલાકાત લીધી હતી વત્સલભાઈ પટેલે. આ મુલાકાત આપણે બે ભાગમાં સાંભળીશું. પ્રસ્તુત છે ભાગ પહેલો.
1: અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર. આજે SBS ગુજરાતી.
2: એક ક્ષણ, હા માત્ર એક ક્ષણ, અને અનેક જિંદગીઓ હોમાઈ ગઈ, પણ તેની ઊંડી અસરો પરિવારજનો પર થતી હોય છે. વાત છે 12 જૂન 2025 રોજ અમદાવાદમાં થયેલી વિમાનની દુર્ઘટના અને તેમાં પિતા ગુમાવનાર દીકરાની. તો ચાલો વાત કરીએ મેલબર્નમાં રહેતા મનનભાઈ અને હેતલબેન શેઠ સાથે તથા વિતેલા વર્ષ દરમિયાન ઘટનાના એક જુદા પાસા પર નજર કરીએ. મનનભાઈ અને હેતલબેન, વેલકમ ટુ SBS ગુજરાતી.
3: થેન્ક યુ.
2: મનનભાઈ, જ્યારે એર ઇન્ડિયા પ્લેન ક્રેશ જે ઘટના બની હતી એક વર્ષ પહેલા અમદાવાદમાં, જે અમદાવાદથી લંડન જતું હતું પ્લેન અને એ અમદાવાદમાં ક્રેશ થઈ ગયું, એ ઘટના જ્યારે બની ત્યારે તમને કેવી રીતે ખબર પડી, તમે ક્યાં હતા, એક ક્ષણને યાદ કરીને અને એ પછીના અમુક કલાકો વિશે તમે અમને જણાવી શકો?
3: સો એ દિવસ 12 જૂન મને બરાબર યાદ છે. એ દિવસે મારો બર્થડે હતો અને અમે લોકો બહાર જવાની, મતલબ રેસ્ટોરમાં જવાનું પ્લાનિંગ હતું અમારું, અને અરાઉન્ડ 6:30-6:45 આસપાસ મારા ભાઈનો મેસેજ આવ્યો કે પપ્પા જે પ્લેનમાં હતા એ ક્રેશ થઈ ગયું છે. એટલે એ ઘડી આમ એટલો શોક લાગ્યો. એટલે પહેલાં તો એવું થયું કે કદાચ નાનો હતું, આમ ક્રેશ થયું હશે પ્લેનમાં અને કદાચ બધા ઓકે હશે પ્લેનમાં. અને તે ટાઈમે પછી મેં ફોન કર્યો અને જ્યારે ન્યૂઝ જોયો ત્યારે ખ્યાલ આવ્યો કે એ બહુ જ મોટો ક્રેશ થયો હતો. અને તે વખતે પ્લેનમાં અમે ટીવીમાં જોયું કે ઘણા બધા એ લોકો એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જાય છે, તો એ ટાઈમે એવું લાગ્યું કે થોડી હોપ હતી કે બધા સારા હશે, અમાર ઘણા બધા પેસેન્જર્સ. અને અમે લોકો લગભગ 11:30 ફ્લાઇટમાં ઇન્ડિયા માટે નીકળી ગયા હતા જવા માટે, અને અમને ઓલમોસ્ટ 24 અવર્સ થયા પહોંચતા, ઘરે પહોંચતા. અને ઘરે પહોંચીને જ્યારે ન્યૂઝ ને બધું જાણ્યું ત્યારે ખબર પડી કે એકચ્યુઅલી એમાં કોઈ સર્વાઈવર હતું જ નહીં એક્સેપ્ટ વન. એટલે એ ઘડી આમ એવું લાગ્યું કે વી લોસ વેરી વેરી ગુડ પર્સન. એટલે
4: કે અમે લોકો, અમારી ફ્રેન્ડ્સ અને ફેમિલીનો સારો સપોર્ટ હતો એ દિવસે. જ્યારે પણ અમને ખબર પડી તો બધા જ આવી ગયા હતા ઘરે, અને હું તો ઓલરેડી બહાર હતી, મારી ડોટરને પિક કરતી હતી. અને પછી મનોનો પણ ફોન આવ્યો કે તું ઘરે આવી જા, કારણ કે આપણે નહીં જઈ શકીએ રેસ્ટોરન્ટમાં. એટલે પપ્પાનું પ્લેન ક્રેશ થઈ ગયું છે. એટલે હું વિચારવા પડી ગઈ કે ક્રેશ એટલે શું, ક્રેશ થઈ ગયું છે એટલે અમને તો એવું કે ટેક્સિંગ કરતા કરતા જ કંઈક થયું હશે મેન્યુફેક્ચર. અને પણ પછી તો હું ઘરે તો આવી જ ગઈ અને પછી જોયું ન્યૂઝ જોતા તો મને કે ઇટ વોઝ અ હ્યુજ ફાયરબોલ. એટલે પછી એવું થયું કે આ તો બહુ વધારે પડતું સિવિયર લાગે છે, પણ તો પણ નીચે આમ યુ નો હેડલાઇન્સ આવે કે થોડાક પેસેન્જર છે એમ્બ્યુલન્સમાં લઈ જાય છે. એટલે એવું કંઈક હોપ હોય કે યુ નો કે બચી જશે. એવું પણ હતું કે કદાચ પપ્પા કોઈને હેલ્પ કરતા હશે, બીકોઝ એ ડૉક્ટર છે ને, તો એવું પણ હતું કે કદાચ કોઈને હેલ્પ કરતા હશે, હમણાં ખબર પડશે કે કોણ છે. એટલે નીચે બધા નેમ્સ આવતા હતા કે લિસ્ટ કે કોણ કોણ બચ્યું છે એવી રીતે. પણ પછી હા ના, એટલે અમારે તો કશું વિચારવાની એવી શક્તિ હતી નહીં, પણ અમારા ફ્રેન્ડ્સે જ અમારી ફ્લાઇટ બુક કરી અને પછી રાતની 11:30 જે ફ્લાઇટ હતી સિંગાપોર એરલાઇન્સ, પછી અમે લોકો નીકળી ગયા બોમ્બે પહોંચ્યા. અને પછી ત્યાંથી અમે એકચ્યુઅલી પ્રાઇવેટ ટેક્સી કરી અને 12 અવર્સ જર્ની હતી અને પછી ઘરે પહોંચ્યા આણંદ. તો ખાસા બધા ફેમિલી મેમ્બર્સ હતા જ ઓલરેડી, 12 વાગ્યા હશે રાતના, બધા જ હતા. બરાબર.
2: તમારી છેલ્લી વખત એમની સાથે ક્યારે વાત થઈ હતી અને એ કેમ લંડન જઈ રહ્યા હતા?
3: મારી છેલ્લે વખત વાત થઈ એમની જ્યારે એ એરપોર્ટ ઉપર વેઇટિંગ રૂમમાં હતા, અને એટલે એમ જેવું કહ્યું કે મારો એ દિવસે બર્થડે હતો એટલે એ એરપોર્ટ પર વેઇટ કરતા હતા, અને એ ટાઈમે એમણે મને બર્થડે વિશ કરવા માટે ફોન બી કર્યો હતો. અને મારી જે બે છોકરો છે એ બી ટાઈમે સ્કૂલેથી ઘરે આવી હતી, એમની જોડે બી એમણે વાત કરી વિડીયો કોલ ઉપર, બર્થડે વિશ કરી. અને પછી મેં એવું બી કીધું કે હેવ અ સેફ લાઈફ, અને ત્યાં પહોંચીને મને રિંગ કરજો યુકે પહોંચીને, અને બસ એ છેલ્લી વાત થઈ મારી એમની સાથે.
4: આઈ થિંક એ વખતે કદાચ 3:30 વાગ્યા હશે ઓસ્ટ્રેલિયાના, અને પપ્પાની ફ્લાઇટ ઇન્ડિયાના 2:30 વાગ્યાની હતી, એટલે ગેટ આગળ વેઇટ જ કરતા હતા પપ્પાને જ્યારે એમને ફોન કર્યો બર્થડે વિશ કરવા. અને પપ્પાની એક ઝલક જ જોઈ મેં કે પપ્પા કેવું છે, એટલે કંઈક તો પણ મજાક ચાલતી હતી, અને પછી ફોન મુકાઈ ગયો.
3: અચ્છા, એમણે એ ઇનિશિયલી લંડન 1977માં પહેલી વાર ગયા હતા, અને ત્યારથી એ લંડનમાં એઝ એનેસ્થેટિસ્ટ ડૉક્ટર તરીકે એમણે ત્યાં કામ કરેલું, અને એ યુકે સિટીઝન હતા અને અમારા બોર્ન બી ત્યાં થયેલા, અને એ અવારનવાર આવી રીતે યુકે કામના પર્પઝથી ટ્રાવેલ કરતા હતા, એટલે ત્યાં બી કામ કરતા હતા અને એ પર્પઝથી જતા હતા યુકે.
2: મનનભાઈ, તમારા પિતા હિમાંશુભાઈ એક પ્રતિષ્ઠિત ડૉક્ટર હતા જેમણે સમગ્ર જીવન લોકોની સેવા કરવામાં સમર્પિત કર્યું. એક ડૉક્ટર તરીકે અને એક પિતા તરીકે કેવા વ્યક્તિ હતા, અને એમની કઈ વાત તમને આજે સૌથી વધારે યાદ આવે છે?
3: એઝ અ ડૉક્ટર એ ઘણા જ ફ્રેન્ડલી અને યુ કેન સે જોલી પર્સન હતા, એટલે હોસ્પિટલમાં જ્યારે જાય નોટ ઇવન ડૉક્ટર, એ ત્યાંના સ્ટાફ સાથે બી એટલા જ મિક્સ થઈ જાય, હસી મજાક એમના ચાલતા જ હોય સ્ટાફ જોડે બી, ઇવન સ્ટાફ બી એમને પર્સનલી ઓળખે, ઇવન અમે જઈએ હોસ્પિટલમાં તો એ અમને બી એવી રીતે ટ્રીટ કરે કે ભાઈ હિમાંશુભાઈનો સન આવ્યો છે. તો એ હોસ્પિટલમાં બધા જોડે મળતા હોય મળતા, ઇવન પેશન્ટને બી એવી રીતે વાત કરે જ્યારે ઓપરેશન કરવાનું હોય તો પેશન્ટને બી એવી શાંતિથી વાત કરે કે એને થોડો કોન્ફિડન્સ આવે પેશન્ટને બી, કારણ કે પેશન્ટ બી થોડું નર્વસ હોય તે ટાઈમે. તો એમનું કમ્યુનિકેશન બી એવું જ હતું ફ્રેન્ડ્સ પેશન્ટ જોડે બી, કે શાંતિથી વાત કરે પેશન્ટને થોડું શાંત કરે. તો એટલે એઝ અ ડૉક્ટર બધા જ જોડે મળતા હતા, અને બધી હોસ્પિટલનો સ્ટાફ એમનો સારી રીતે ટ્રીટ કરે. એઝ અ ફાધર અમે લોકો કાફી મજાક કરતા હતા, એઝ અ ફ્રેન્ડ આમ, કે એ ગમે તે જોક કરે તો અમે લોકો બી સામે એવી રીતે જ વાત કરીએ પપ્પા જોડે. અને એઝ અ મેન્ટર હતા એ પપ્પા ઘણા બધા, નોટ ફોર મી ઓનલી, હેતલ માટે ઘણા બધા અમારા રિલેટિવ્સ, ઇવન એમને કોઈ બી પ્રકારનું ગાઈડન્સ જોઈતું હોય, નોટ ઇવન મેડિકલ બટ એની ફિલ્ડ, તો એ પપ્પાનો કોન્ટેક્ટ કરે, પપ્પા જોડે વાતો.

0: સ્વીકારતા મારા માટે કેટલું અઘરું હતું કે એ આ એક કોઇન્સિડન્સ જ કહેવાય. એમને પણ નહીં ખબર હોય કે જ્યારે એ લંડન જઈ રહ્યા છે ત્યારે આ પ્લેન કદાચ એ જ હોસ્ટેલ કે એ જ જગ્યાએ ક્રેશ થશે.
1: એટલે ઇનિશિયલી તો જ્યારે ખબર પડી આ એટલું શોકિંગ હતું કે તે ટાઈમે તો ખ્યાલ જ ના આવ્યો. પણ જ્યારે પછી અમે બધા વિચારતા હતા અને જૂની યાદો બધી આમ વાતો કરીએ ત્યારે આમ એવું ખ્યાલ આવ્યો કે એ પ્લેન એ જ જગ્યાએ પડ્યું જ્યાં એમણે એમનું ભણવાનું શરૂ કર્યું હતું એઝ અ મેડિકલ પ્રોફેશન, જ્યારે એમને ડૉક્ટર થવું હતું અને એ જ કોલેજમાં ભણ્યા. એમનું આખું પ્રોફેશનલ કેરિયર ત્યાંથી સ્ટાર્ટ થયું હતું. પપ્પાના ઘણા બધા ફ્રેન્ડ્સ ત્યાં થયા, ઇવન મારી મમ્મીને બી ત્યાં જ મળ્યા હતા પહેલી વાર. માય મમ્મી ઇઝ ઓલ્સો ડૉક્ટર, સો મારી મમ્મીને બી એ જ કોલેજમાં મળ્યા પપ્પા. અને એ જ જે જગ્યાએ પ્લેન ક્રેશ થયું એટલે એ આખું
2: એક જાતનો કોસ્મિક જોક કહેવાય કે જ્યાંથી અમને સ્ટાર્ટ કર્યું ત્યાંથી જે એન્ડ થઈ ગયેલું. એટલે ઇટ ઇઝ શોકિંગ. એટલે પહેલાં તો અમને એવું જ હતું કે મેઘાણીનગરમાં કંઈક થયું, પણ એવું નથી ખબર કે બીજે મેડિકલની હોસ્ટેલમાં જ કેવું કે પ્લેન ક્રેશ થયું. એટલે આ બધી એમની પણ બધી યાદો, એટલે મમ્મીની પણ કેટલી બધી યાદો અમને સામે આવી કે જ્યાંથી સ્ટાર્ટ થયું ત્યાંથી જ એન્ડ થઈ ગયું.
0: આ દુર્ઘટના એક એવી દુર્ઘટના છે કે જે જેને કોઈ એનું સ્વજન ગુમાવ્યું નથી એને પણ દિલમાં એક બહુ ઊંડી અસર કરી ગઈ છે. આપે આપના પિતા ગુમાવ્યા છે તો એમના નિધનથી તમારા બાળકો, તમારા પરિવારજનમાં કે સગા સંબંધીમાં એમના જીવન ઉપર કેવી અસર પડી તમારા જીવનમાં અને બાળકોના જીવન પર?
1: મારા પર્સનલ રીતે મેં એઝ અ કહ્યું કે મેં એઝ અ ફ્રેન્ડ પપ્પા તમારા, અમે ગમે તે રીતે વાત ગમે વાત કરી શકીએ. હું ડિસ્કસ કરતો પપ્પા જોડે કે મને આ કરવું છે આગળ, મારે તારો કે કોઈ કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવું હોય તો બી હું પપ્પાને વાત કરતો. તો મારા પર્સનલ હેતુ તો મેં એક એઝ અ ફ્રેન્ડ લોસ કર્યો કે જેની સાથે હું બધું ડિસ્કસ કરતો હતો. ગ્રેન્ડ ચિલ્ડ્રનમાં જે મારો નેફ્યુ છે હી વોઝ વેરી ક્લોઝ, એ મારા દાદાથી બહુ આમ ક્લોઝ હતો. તો એને એના જીવન પર ખાસ સારી ખાસી અસર પડી. એ ખાસ એવા 2-3 વીક એના સ્ટ્રેસફુલ રહ્યા થોડા. અને મારા ભાઈ બધા જ આમ કહેવું કે બધા સારો એવો સપોર્ટ હતો પપ્પાનો, ફેમિલીઝ હોય રિલેટિવ્સ હોય. ઇવન એમને ફેમિલીઝમાં બી કોઈને બી કોઈ બી જાતની મેડિકલ એડવાઇસ હોતી હોય તો એ ફર્સ્ટ ઓફ ઓલ પપ્પાનો કોન્ટેક્ટ કરતા હતા બધા. તો બધાને બી અત્યારે એવું આમ એક રીતે મિસ કરે કે અમારો સારો એવો જે ગાઈડન્સ હતું એ વી લોસ્ટ ઇટ.
2: ના એટલે હું એ જ વિચારતી કે મારા પપ્પાના જે બેન છે એ યુકે રહે છે, એટલે એ બહુ જ રાહ જોતા હતા પપ્પાની જ્યારે પ્લેનમાં બેઠા ને ત્યારે કે હું આ કરી લઉં. હિમાંશુ પપ્પાને ચેવડો બહુ ભાવે એટલે બધી જ જાતના ચેવડા એમને લઈને આવ્યા હતા. તો એટલે એવું બધું યાદ આવે એટલે બધા માટે બધું જ કરતા હતા, બહુ સપોર્ટિવ હતા. અને હી વોઝ વેરી લાઇવલી, વિલ બ્રાઇટન ઓલ ધ એન્ટાયર એટમોસ્ફિયર. તો એ નાનાથી લઈને મોટા સુધી બધાના માટે હી વોઝ અ રિયલી ગુડ પિલર.
3: SBS ફૂડ પર 7000થી પણ વધારે સ્વાદિષ્ટ વાનગીઓની રેસીપી ઉપલબ્ધ છે. રાંધવાની રીત સાથે વિડીયો અને વિવિધ વાનગીઓ વિશે ઘણું બધું. sbs.com.au/food ની મુલાકાત લો. SBS વર્લ્ડ ન્યૂઝ તમને અસર કરતા ઓસ્ટ્રેલિયા અને વિશ્વના દેશોના તાજા સમાચાર અને માહિતી જુઓ. SBS વર્લ્ડ ન્યૂઝ દરરોજ સાંજે 6:30 વાગે SBS અને SBS ઓન ડિમાન્ડ પર. SBS ટીવી અને રેડિયો ચેનલ પર આવી રહેલા કાર્યક્રમ વિશે માહિતી મેળવો sbs.com.au/guide પર. એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડ સમુદાયના પ્રશ્નોને વાચા આપતા સમાચાર અને અન્ય કાર્યક્રમ જુઓ NITV ચેનલ 34 પર તથા SBS ઓન ડિમાન્ડ પર.
4: SBS kickoff. A new music station celebrating football anthems from around the world.
5: It's time for Africa.
4: It's long

0: on DAB Radio, the SBS Audio app, we got the game online and SBS On Demand.
1: આજે જ ડાઉનલોડ કરો SBS ઓડિયો એપ અને તમારા મનપસંદ કાર્યક્રમો સાંભળતા રહો. એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે પરથી નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકો છો.
2: મિત્રો, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. હવે મેળવી લઈએ વત્સલભાઈની મનનભાઈ શેઠ સાથેની મુલાકાતનો બીજો ભાગ.
3: દુર્ઘટનાના દિવસની જો આપણે ફરીથી વાત કરીએ, આપે કહ્યું કે આપ અહીંયા મેલબર્નથી ભારત જવા માટે રાત્રે જ નીકળી ગયા. ત્યાં પહોંચીને પછી કેવી રીતે સમગ્ર ઘટનાએ વળાંક લીધો? તમે ત્યાં ગયા પછીના અમુક કલાકો વિશે જણાવશો કે તમે અમદાવાદ ગયા, દુર્ઘટના સ્થળે ગયા, તમને મૃતદેહ કેવી રીતે મળ્યો અને પછી શું ત્યાં કોઈ ગવર્મેન્ટ એજન્સીએ કે પોલીસે કે કોઈ અન્ય મેડિકલ સ્ટાફે ત્યાં તમને કેવી રીતે હેલ્પ કરી?
4: એટલે જ્યારે અમે અમે ઇન્ડિયા પહોંચ્યા અમદાવાદ, ત્યારે ઓલરેડી જે ડીએનએ કલેક્શનની પ્રોસેસ હતી એ ઓલરેડી ફિનિશ થઈ ગઈ. એમાં મારા કાકા હતા, એમને એમનું બ્લડ સેમ્પલ આપી દીધું એઝ અ ડીએનએ ટેસ્ટિંગ માટે. એટલે જ્યારે હું ગયો ત્યારે પ્રોસેસ તો ફિનિશ થઈ ગઈ હતી અને એ લોકોએ ઓલરેડી ડીએનએ મેચિંગનું ટેસ્ટિંગ સ્ટાર્ટ કરી દીધેલું. પણ અમે ઇન્ડિયા ગયા ત્યારે જે ગવર્મેન્ટ હતી એર ઇન્ડિયા, એ લોકો સારો સપોર્ટ રહ્યો એમનો. ગવર્મેન્ટની જે પ્રોસેસ હતી એ લોકોએ સારી એવી અમને હેલ્પ કરી. ત્યાંની જે ડિસ્ટ્રિક્ટ ઓફિસ હોય ત્યાંથી બી અમને કોન્સ્ટન્ટ કોન્ટેક્ટ આવતો હતો કે તમને કોઈ બી જાતની હેલ્પ હોય તો અમે તમને અમે છીએ અહીંયા આગળ. ઇવન હેલ્પલાઇન નંબર બી હતો, એર ઇન્ડિયા એ બી હેલ્પલાઇન નંબર આપેલો. અને એર ઇન્ડિયામાંથી બી એક ડેડિકેટેડ પર્સન હતી જે એટલીસ્ટ 4-5 ફેમિલીઝને પર્સનલી સપોર્ટ કરે, તમને કોઈ બી જાતના ક્વેશ્ચન્સ હોય એની ટાઈમ કેન કોલ. અને ત્યાં સિવિલ હોસ્પિટલમાં બી એ લોકોએ એક સેન્ટર બનાવ્યું હતું જ્યાં તમે જઈને તમારી ઇન્ક્વાયરી કરી શકો. પણ આમાં એવું થયું કે 10 દિવસ થઈ ગયા પણ તો બી અમને
5: કોઈ ન્યૂઝ
4: નહોતા મળ્યા. એટલે અમે રિક્વેસ્ટ ફરીથી કરી ગવર્મેન્ટમાં કે અમે ફરીથી બ્લડ સેમ્પલ આપીએ. અને એ ટાઈમે મેં મારું બ્લડ સેમ્પલ આપ્યું અને એ દિવસે અમને સાંજે ન્યૂઝ આવ્યા કે અમને એક પોઝિટિવ મેચ મળ્યું છે, તો તમે આવો અને હોસ્પિટલમાં આવો ને ફોર્માલિટીઝ બધી કરી આપીએ અમે તમને. એટલે અમે બીજા દિવસ સવારે હોસ્પિટલ ગયા. એ લોકોએ પ્રોસેસ ઘણો સરસ, ત્યાં અમને હેલ્પફુલ રહ્યા એ લોકો, બધા ડોક્યુમેન્ટેશનથી માંડીને બધું અમને અમને હેલ્પ કરી. અને ત્યાં ગવર્મેન્ટ તરફથી જ એમ્બ્યુલન્સ એટલે ટ્રાન્સપોર્ટ ફેસિલિટી એ લોકોએ કરી આપી હતી અમને અમદાવાદથી આણંદ આવવા માટેની. અને ત્યાં બી એ ગવર્મેન્ટના ઓફિશિયલ્સ હાજર હતા એમ્બ્યુલન્સમાં. એ જ્યાં સુધી અમે બધી એમની રિચ્યુઅલ્સ પૂરી કરી ત્યાં સુધી એ બધા પોલીસ અને બધા ઓફિસર ત્યાં રોકાયા હતા.
3: બરાબર. એટલે ત્યાંની સંસ્થાઓ કે ત્યાંની ગવર્મેન્ટ એજન્સીનો સારો સપોર્ટ મળે?
4: સારો સપોર્ટ રહ્યો.
3: બરાબર. આ એક ઘટના ઓબ્વિયસલી દુઃખદ ઘટના જ હતી જેની તપાસ હજી ચાલી રહી છે. એક પ્રિલિમિનરી રિપોર્ટ આવ્યો, એમાં પણ કંઈ એવું સાચું કારણ જાણવા મળ્યું નથી. તમને શું ખબર છે કે તમને કોઈ એવો કોઈ સંપર્ક કોઈએ કર્યો કે ભાઈ એની તપાસ ચાલી રહી છે, કે તમને કોઈ સરકાર તરફથી કોઈ એવું કમ્યુનિકેશન કરવામાં આવ્યું છે?
4: અત્યાર સુધી તો અમારી સાથે કોઈ એવું કમ્યુનિકેશન થયું નથી એર ઇન્ડિયા તરફથી કે ગવર્મેન્ટ તરફથી. જે રિપોર્ટ ઇનિશિયલી આવ્યો હતો એ જ અમને જાણમાં છે, બાકી એર ઇન્ડિયા તરફથી અત્યાર સુધી કોઈ કમ્યુનિકેશન નથી આવ્યું.
3: બરાબર.
5: વી આર વેઇટિંગ એક્ચ્યુઅલી કે કંઈક તો ઇન્વેસ્ટિગેશનનું કંઈક તો ઓફિશિયલ રિપોર્ટ આવે. અત્યારે બધી જ વાતો ચાલે છે, ટેકનિકલ ગ્લિચ થઈ કે સોફ્ટવેર ગ્લિચ થઈ, તો એટલે કંઈક મળે એટલે કોઈ ન્યૂઝ મળે તો ખબર પડે કે ફ્યુચરમાં આવું કંઈ ના થાય.
3: બરાબર. તમે કોઈ તપાસ કરવાનો પ્રયત્ન કર્યો છે ત્યાં કોઈ એજન્સીનો કોઈ સંપર્ક કર્યો કે એવું કંઈ?
4: અમે લોકોએ ત્યાં અમે લોકો અત્યારે એમાં એવું છે કે અમે જે બધા બી વિક્ટિમ જે ફેમિલીઝ છે એ એમનું એક ગ્રુપ બનેલું છે, અને એ ગ્રુપમાં અમે લોકો નોર્મલી ડિસ્કશન કરતા હોય છે કે હવે શું નેક્સ્ટ સ્ટેપ કરવું. એટલે અમે ગવર્મેન્ટમાં બી ઇમેલ કરેલા છે, ઇવન ટુ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસને બી ઇમેલ કરેલો છે કે ઇટ ઇઝ પોસિબલ લાઈક તમે બ્લેક બોક્સ ડેટા રિલીઝ કરો. એટલે એ એ તરફ એવી રિક્વેસ્ટ અમે કરેલી છે, પણ હજુ સુધી ગવર્મેન્ટ તરફથી એવું કંઈ ઇન્ફોર્મેશન મળી નથી અમને કે આગળ શું નેક્સ્ટ સ્ટેપ થશે કે કોઈ બીજાનો ડેટા રિલીઝ થયો નથી.
3: બરાબર. અચ્છા, એટલે તમે અન્ય જે પીડિતો છે એના સંપર્કમાં છો તમે અને બધા ભેગા મળીને જ આ દિશામાં કોઈ ડિસિઝન લો છો કે બધા ભેગા મળીને જ કોઈ આગળ ઇન્ક્વાયરી કરી રહ્યા છો?
4: હા, એટલે અમે એક ગ્રુપ બનાવેલું છે જેમાં આ બધા ડિસ્કશન ચાલી રહ્યા છે, અને એક બે ફેમિલીઝ એવા છે જેના હું પર્સનલ ટચમાં બી છું કે જેમ મને કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો હું એમનો કોન્ટેક્ટ કરું, એમની પાસે કદાચ ઇન્ફોર્મેશન હોય એ રીતનું. એ તો ઘણી બધી ઇન્ફોર્મેશન એમના થ્રુ અમને ખબર બી પડી જે અમને નથી ખબર પહેલાં, તો હા અમે ટચમાં છીએ.
3: બરાબર. આજે જ્યારે એક વર્ષ થયું છે ત્યારે તમે તમારા પિતાને યાદ કરો ત્યારે એવી કઈ એવી બાબત છે કે જેમને યાદ કરીને તમારા ચહેરા પર એક સ્મિત આવી જાય?
4: એવી તો આમ તો ઘણી બધી વાતો હશે જે એવું થાય કે પપ્પા હોત તો આવું થાત. એટલે પપ્પા દર વખતે હસી મજાક કરે કે મારે, એટલે હું જ્યારે બી એમને ઓસ્ટ્રેલિયા બોલાવું કે મારે તમે મારા ઘરમાં આવો જુઓ, ત્યારે મને પહેલું એ જ વાક્ય કહે કે ટિકિટ મોકલ તો હું આવું. એટલે દર વખતે એ કંઈકનું કંઈક આવું મને કે, એટલે હું તમે એવું જ કહું કે મારે છે પૈસા એમાંય તમે લઈ લો. એટલે દર વખતે એવું કંઈક નવું કહેતા હોય કે કંઈક ને કંઈક વાતોની યાદ આવે.
5: મોસ્ટલી તો અમે લોકો ઇન્ડિયા જઈએ ને તો દર વખતે ડાઇનિંગ ટેબલ પર જ બધી ચર્ચા થાય, એટલે સવારે બ્રેકફાસ્ટ કે પછી આફ્ટરનૂન ટી કંઈ પણ હોય ને, એટલે હસી મજાક ચાલ્યા જ કરે. અને અમે એટલું બધું પપ્પાના પણ યુ નો વી ફૂલ લેગ્સ, બટ હી વિલ બી ઓલવેઝ લાઈક વેરી સ્પોર્ટી, અને દર વખતે એ આપણી જોડે પણ હસી મજાક કરે ને આપણી જોડે જ હસે, એમનું પોતાનું પણ હસ્યા જ કરે. એટલે હી વુલ લવ ટુ યુ નો હેવ ફન વિથ ફેમિલી એન્ડ લવ્સ વિથ ફેમિલી. સો એ બધી ડાઇનિંગ ટેબલની નાની નાની ચર્ચાઓ બહુ યાદ આવે. કંઈ પણ આપણે ચર્ચા કરીએ પણ એમની પાસે બધા જ આન્સર હોય.
3: મનનભાઈ અને અતલબેન, આજે તમે અમારી સાથે જોડાયા અને આ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ વિશે જે વાત કરી એમાં આપના પિતાજી હિમાંશુભાઈ શેઠ પણ એમાં સવાર હતા અને દુઃખદ રીતે એમનું પણ નિધન થયું, અને સમગ્ર એમના જીવન વિશે એઝ અ ડૉક્ટર, એઝ અ વ્યક્તિ અને ઘટના વિશે અને એના પછી જે સમગ્ર બધું બન્યું એ વિશે તમે માહિતી આપી એ બદલ હું વત્સલ પટેલ તમારો આભાર વ્યક્ત કરું છું.
4: હું એટલું કહીશ કે આ જ્યારે થયું ત્યારે જે બધા ફ્રેન્ડ્સ અહીંયા હતા ઓસ્ટ્રેલિયામાં એમનો ઘણો સપોર્ટ રહ્યો. ઇવન ઇન્ડિયામાં બી જે ફ્રેન્ડ્સ રિલેટિવ્સ બધાનો ખાસ એવો અમને સપોર્ટ રહ્યો.
1: ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર વધુ માહિતી મેળવવા sbs.com.au/ગુજરાતીની મુલાકાત લો અથવા SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.
2: મિત્રો, રેખાબેન જોશીએ સંદેશ મોકલ્યો છે અને તેઓ સંવેદના વ્યક્ત કરે છે આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હદભાગીઓ સાથે. આ ઉપરાંત તેમણે તેમને શ્રદ્ધાંજલિ પણ પાઠવી છે. મિત્રો, કાર્યક્રમ એના સમાપન પર છે, તો ગંગા સતીની આ રચના સાંભળતા કાર્યક્રમનો વિરામ આપીએ. ફરી મળીશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી આપ આપનું અને સ્વજનોનું ખૂબ ધ્યાન રાખજો. મોટાને આદર અને નાનાને વાલ સાથે. આવજો.